સમસ્ત સંગ ઓ સજ્જન વાલી લાગે ઓ સદાય સતસંગ. ઓ માય ડિયર વન, ઓ માય ફ્રેન્ડ્સ, આઈ લવ સત્સંગ. શ્રુતિ ઓર સ્મૃતિ ગાવે, શ્રુતિ વાટ ઇઝ સ્પોકન, સ્મૃતિ વાટ ઇઝ ઇન મેમોરી. ધીસ ઇઝ ફ્રોમ વેદાસ. શ્રુતિ સ્મૃતિ, શ્રોતા શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય. દિસ મેની ડેફિનેશન્સ આઈ વિલ ટેલ યુ આફ્ટર. સુખ બેંકુંડ સ્વર્ગ નહીં દુર્લભ, દુર્લભ હે સતસંગ. સુખ બેંકુંડ સ્વર્ગ.